નવદુર્ગાની આરાધનાનો આજે છઠ્ઠો દિવસ. આ દિવસના અધિષ્ઠાત્રી દુર્ગા કાત્યાયની નામે પ્રસિદ્ધ છે. કાત્યાય

અર્થાત ચમકતી તલવારથી જેમનો હસ્ત ઉજ્જવળ બન્યો છે તે ઉત્તમ વ્યાઘ્ર ઉપર બિરાજેલા દાનવોના સંહારક ભગવતી કાત્યાયની સૌનું કલ્યાણ કરો, શુભ કરો. આ માટે એક નાનકડી કથા જોતા એ ઇતિહાસ મળે છે કે મહિષાસુર આદિ દૈત્યો અને દેવોનું જ્યારે યુદ્ધ થયું, દેવો પરાજિત થયા ત્યારે સર્વદેવોએ બ્રહ્માજીને અગ્રેસર બનાવી મહાદેવજી અને વિષ્ણુ જ્યાં વિરાજમાન હતા ત્યાં ગયા. પોતાનું આ દુઃખ દેવોએ જણાવ્યું. ત્યાં જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મુખમાંથી અદ્ભુત તેજ નીકળ્યું. તેણે સ્ત્રી રૂપ ધારણ કર્યું. આ જ દેવી એ ભગવતી પરામ્બા અને વિવિધ નામોથી વિખ્યાત થયેલા છે. આ દેવી કાત્યાયની એટલા માટે પણ કહેવાય છે કે કાત્યાયન નામના ઋષિએ પુત્રી રૂપે એમની ઉપાસના કરી હતી. આ સમયે એ પણ જાણીતી કથા છે, ભગવાન કૃષ્ણને પતિ તરીકે મેળવવાની ઈચ્છાથી વ્રજની કુમારિકાઓએ કાત્યાયની દેવીનું અર્ચન કર્યું હતું અને આ મંત્રનો જપ કર્યો હતો.

તે અગ્નિ સમાન વર્ણવાળા જ્ઞાનથી ઝળહળતા દીપ્તિ પ્રકાશશાળી કર્મફલની પ્રાપ્તિના હેતુ માટે સેવાતા અસુરોના નાશક એ દુર્ગાદેવીને અમે પ્રણામ કરીએ છીએ.

ఆ భగవతి కాత్యాయనిని స్తుతి, సప్తశతి ચંડીપાઠમાં પણ 11મા અધ્યાયમાં બહુ સુંદર મળી આવે છે, એના થોડા શ્લોકોનું પણ અહીં નિરૂપણ કરીશું.

મહાદૈત્ય શુંભ અસુરને દેવીએ મારી નાખ્યો એટલે ઈષ્ટ વસ્તુનો લાભ થવાથી પ્રફુલ્લ મુખકમલ વાળા જેમના તેજથી દિશાઓ શોભી રહી છે તે ઇન્દ્ર સહિત દેવતાઓ અગ્નિને આગળ કરીને તે કાત્યાયની દેવીની સ્તુતિ કરવા માંડ્યા.

હે પરાંબર, તમે આ જગત પૃથ્વીનો એકમાત્ર આધાર છો. હે અલંઘ્ય પરાક્રમવાળા દેવી, જલ સ્વરૂપમાં રહેલા અપનાથી આખો વિશ્વ વિકસિત કરી તૃપ્ત કરી દેવાય છે. હે પરમેશ્વરી.

हे महादेवी, समस्त विद्याओ आपनु भिन्न भिन्न स्वरूप छे। जगतमां जेटली स्त्रीओ छे એ તમારા જ સ્વરૂપો છે। આહા, કેટલો ભવ્ય વિચાર! ખરેખર નારી માત્રનું સન્માન કેટલું બધું અહીં કરવામાં આવ્યું છે। કદાચિત નર એ ક્રોધ હોય, પણ નારી એ શાંતિ છે। નર એ ગૃહપતિ છે, તો નારી ગૃહલક્ષ્મી છે। લજ્જા, વિનય, સંયમ, સંતોષ, ક્ષમા, મિત મધુર સંભાષણ, તો એ સાથે જ સમતા, સહિષ્ણુતા, નિરભિમાનિતા, શ્રમશીલતા, મિતવ્યયિતા, ઉદારતા, સેવા, શુશ્રૂષા આદિ ગુણોથી વિભૂષિત દરેક નારી સમાજની શોભા છે। એ પરાંબાનું સ્વરૂપ। આ સંદર્ભમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ, એ મનુસ્મૃતિનું વાક્ય તો જાણીતું જ છે કે જ્યાં નારીનું સન્માન છે ત્યાં સર્વ દેવોનું સન્માન થાય છે।